0: જરૂરી છે ક્યોંકિ હમારો પશુધન જો છે ઓકાસે હમ બહોત અચ્છો ઉત્પાદન લેવાં છે એકા લેણા સબસે પહેલો તો યે ચાહેજે કે જહાં આપણા ઢોર ડંગર નખા પણ રખાં વો જગહ સૂખી હોણું ચાહેજે પછી તો જમીન જો છે વહાં કી વો સૂખી હોણું ચાહેજે અગર અસો નહીં હઈ તો વહાં પર સૂખી રેત યા ભૂસો બિછાઈ કના રખો તાકી વહાં પર સૂખો પણ રહે ऐसा सूखा में अपना जो पशु रहेगा तो उनका ठंडक भी ज़्यादा नहीं लगेगा और वो सुरक्षित भी रहेगा। अगर बाड़ा में पानी भरी जाए तो पानी भरने की वजह से वहाँ मच्छर मक्खी और कीड़ा मकोड़ा ये खूब ज़्यादा हो जाए तो पानी की निकासी अच्छी रखा जेका से वहाँ साफ सुथरो सूखो रहे। खान पान को विशेष ध्यान रखा, खान पान अगर अच्छो रहेगा तो इना मौसम में उनको સ્વાસ્થ્ય અચ્છો રહેગા। આપણે દેખા જ કે એની વખતમાં હરો ચારો ખૂબ જ્યાદા ઉગ્યા જ ને આપણા ઢોર ડંગર હરો ચારો ખૂબ ખાય છે તો એ હરા ચારા જ્યાદા ખાણાથી ઉનકા પેટમાં અફારો હોઈ જાય યા પેટ ફૂલને કે બીમારી ભી હોઈ જાય। આસી વખતમાં આપણો જો પશુ છે વો ગભરાય જ ઓક છે તો બેચેની હોય ઓર ઓકાસી અગર પણ દૂધ કો ઉત્પાદન લઈ રહ્યા તો વો ભી ઠીકસી નહીં મિલતો હૈ તો એની વાત કો ધ્યાન રખા કે ખૂબ જ્યાદા હરો ચારો નહીં ખેલાણો જાયજે। સાથ જ ઉનકી જો પાણી પીણા કી ટંકી છે યા હોદી છે ઓખા અચ્છો સાફ કરતા રહેવા, ઓમાં છે તો ઓખા અંદરથી ચૂનાથી પોતી દેવા જેકાસી છે તો પાણી સાફ ભી રહે ઓર પાણી કા સાથ સાથ ઉનકા કેલ્શિયમ ભી મિલે। આસા જ ઉનકા છે તો નમક ભી એના મોસમમાં ખાણા કા દેણું ચાહેજે, નમક કી જો ડલ્લી હોય ઉનકા ખાણા કા સાથમાં દેવા યા તો મિલે કના યા ડલ્લી રખા જેકાસી ઓખા ચાટી શકા ને નમક ભી લઈ શકા। બીમારી નથી બચાવ કા લેણા છે તો આપણા ખા ટીકાકરણ તો બહોત જ જરૂરી છે, ઇનકો ટીકાકરણ જરૂરથી કરવાનું ચાહેજે। સાથ જ એની વખતમાં ઉનકા પેટમાં ક્રમી ખૂબ હોઈ જાય તો ક્રમી જ્યાદા હોણ કી વજહથી ભી આપણા ખર્ચે તો આપણો જો પશુ છે વો બેચેન રહે બીમાર હોઈ જાય તો ક્રમી કી દવા ભી ઉનક દેતા રહેવા જેકાસી હંમેશા ઉનકો પેટ અચ્છો રહે ઓર વો સ્વસ્થ રહે। થનેલા રોગ એની વખતમાં હોઈ જાય, ખુરપકા મુંહપકા રોગ ભી હોય। થનેલા રોગમાં છે તો જો પશુના કા થન છે વો ખૂબ જ્યાદા ફૂલી જાય તો ઉનક છે તો રોજ સાફ કરા, ઓમાં છે તો જબ ભી આપણે દૂધ નિકાળા તો ઉનકા ગરમ પાણીથી સાફ કરી કના પોટેશિયમ પરમેંગનેટ જો દવા હોય ઓકાસી ધોવા તો જ્યાદા અચ્છો રહેગા ઓર આપણા પશુ કઈ બીમારી નહીં લગેગા। એકા સાથ જ કીચડમાં જ્યાદા ઘૂમજ તો ખુરપકા મુંહપકા રોગ હોઈ જાય છે તો જ્યાદા ખૂર ખરાબ હોઈ જાય એકાસી બચાવના કલેણા ઇનકા ખૂરના પણ ફિનાઇલ યા ફિર લાલ દવા જો આવે ઓકો પાણી નાખતા રહેવું ચાહીએ જેકાસી ઇનકા જો ખૂર છે વો સુરક્ષિત રહે ઓર છે તો વરસાદમાં કિસી ભી તરહ કી બીમારી નહીં હોય। બખત બખતથી આપણા પશુના કો ધ્યાન રખા, ઉનકા છે તો જવા બીમાર પડી જાય તો તુરંત પાસ કા ચિકિત્સા કેન્દ્ર યા પશુ ચિકિત્સા કેન્દ્ર જો છે ઓમાં લઈ જઈ કને બતાવવું ચાહીએ તાકી વો સ્વસ્થ રહે ઓર સુરક્ષિત રહે। તો હમારા સભી કિસાન ભાઈ બહેન એની વાત કો ધ્યાન રખાગા ઓર વરસાદમાં છે તો આપણા પશુના કા સુરક્ષિત રખાગા। આજ હમારા કિસાન ભાઈ બહેન સી યોજ કહેણું છે।
1: બરસાત કે મોસમ મેં પશુઓ કો સુરક્ષિત કેસે રખે इस विषय पर आप विशेषज्ञों द्वारा दी गई जानकारी सुन रहे थे कार्यक्रम खेती की बातें में। आकाशवाणी का ये इंदौर केंद्र है। लीजिए श्रोताओं अब सुनिए श्री रामचरितमानस गान में आज का प्रसंग।